એનું તો આપણે કોણ રાખ્યું કે ના કે સાડે કોલ તો તીન મહિને નહીં રહ્યા, બરા સમજ્યા હે બધું શાતું, ઇસને આપણે કોલ 9 મહિને